વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે શનિવાર, ભાદ્રપદ માસ, દિનાંક 7, શક સંવત 1948, તદનુસાર તારીખ 29 ઓગસ્ટ, સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં હું મનોજ રાણા આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ.

0: દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. નેપાળમાં વિનાશક પૂરમાં રાજ્યના ગુમ થયેલા લોકોને શોધવા રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે કામગીરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગરમાં લઠ્ઠાકાંડના કેસમાં દિલ્હીથી 3 આરોપીની ધરપકડ કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ યુજીસી નેટના 84 વિષયોના પરિણામો જાહેર કર્યા. અને આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાશે. રાજ્યના 70 ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાશે. સમાચાર વિગતવાર. નેપાળ તિબેટ સરહદ પર વિનાશક પૂરબાર અત્યાર સુધીમાં રાજ્યના 24 લોકો ગુમ થયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુમ થયેલા લોકોને શોધવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સરકાર ગુમ થયેલા લોકોના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ દહેગામના એક પરિવારના સભ્યો ગુમ થયાના અહેવાલ છે. ગુમ થયેલા પરિવારના સગા કૌશિક અમીને આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: ગુજરાત ગવર્મેન્ટને જો નંબર જારી કિયા હૈ ટોલ ફ્રી નંબર 1077 પર, ઉન પર યે જાનકારી શેર કર દી ગઈ ઓર ગાંધીનગર કલેક્ટર કી ઓર સે હમે સંપર્ક કિયા ગયા. ઉસકે બાદ જો ભી ઇન્ફોર્મેશન થી આગે કી વો હમને ઉનસે શેર કી ઓર વહાં ઉનકા બહોત અચ્છા રિસ્પોન્સ ભી મિલ રહા હૈ ઓર ગવર્મેન્ટ ને આગે ભી ફોરવર્ડ કર દિયા ગયા ઓર લગાતાર ઉનસે હમ લોગ સંપર્ક જારી હૈ.
0: ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કાર્યરત હેલ્પલાઇન નંબરો દ્વારા લોકો સહાય મેળવી રહ્યા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે નેપાળની સરકાર સાથે સતત સંપર્કમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડીમાં પ્રધાનમંત્રી દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ભાવનગરમાં લઠ્ઠાકાંડના કેસમાં દિલ્હીથી 3 આરોપીને ઝડપી પડાયા છે. ઝેરી દારૂ બનાવવા દિલ્હીથી અમદાવાદ સુધી મિથેનોલ સપ્લાય કરનારા 3 શખ્સને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દિલ્હીથી ઝડપી પડ્યા છે. ત્રણેય આરોપીને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લવાશે. એસએમસીની 16 ટીમે આ કેસમાં દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના

0: જુદા જુદા જિલ્લાઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને આ સફળતા મળી છે. આ સાથે અત્યાર સુધીમાં 31ની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદર સ્થાનિક ગુના શાખા એલસીબીએ 1 કરોડથી વધુના માદક દ્રવ્યના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે આરોપી ખીમા કોડિયાતરને બાવ તળાવ ગામ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ આરોપી પાસેથી અલગ અલગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની સામે ગત 1 જુલાઈએ ગુનો નોંધાયો હતો. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા યુજીસી નેટના 84 વિષયોના પરિણામો જાહેર કરાયા છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ જાહેરાત કરી છે કે આ વર્ષે જૂનમાં લેવાયેલી અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પરીક્ષાઓ ફરીથી લેવાશે. નિષ્ણાંત સમિતિને પ્રશ્નપત્રોમાં તથ્ય, ટાઈપિંગ, અનુવાદ અને ભાષાની ભૂલો મળી આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 16 ઓગસ્ટના રોજ સમાજશાસ્ત્ર, વાણિજ્ય અને અંગ્રેજી વિષયોની આન્સર કી જાહેર થયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષે સપ્ટેમ્બરમાં 3 પરીક્ષાઓ ફરીથી લેવામાં આવશે. ફરીથી પરીક્ષાઓ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ લેવાશે. ઉમેદવારોએ આ માટે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં ગઈકાલે રક્ષાબંધન અને નાળિયેરી પૂનમની ઉજવણી કરવામાં આવી. ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વની ઉજવણી દરમિયાન અનેક સ્થળોએ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર જિલ્લા જેલમાં 800 બંદીવાનોએ તેમની બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી. જામનગરમાં પણ જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી ત્યારે જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બોટાદ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી આરોગ્ય સેવા સર્વોપરી હોવાની પ્રતીતિ કરાવી. પંચમહાલના ગોધરામાં બ્રહ્માકુમારી અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે દિવ્ય રક્ષાબંધન સ્નેહમિલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાળિયેરી પૂનમ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટ રેસ અને હેલિકોપ્ટર રેસ્ક્યુ ડેમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. દીવમાં ખારવા સમાજ દ્વારા વાવટા પર્વની ઉજવણી કરાઈ, જો ગીર સોમનાથના ધામળેજ બંદર ખાતે ગોગલા ખારવા સમાજ દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સમુદ્ર પૂજન કરાયું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રાવણ ઉત્સવનો જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયાએ પ્રારંભ કરાવ્યો. જિલ્લાની ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પૂરી પાડવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે આ ઉત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના 4 સખી મંડળોને 49 લાખથી વધુની લોનના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. આ અંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર પીઠિયાએ વધુ વિગતો આપી.
1: શ્રાવણ ઉત્સવ તરીકે અહીંયા આ વિસ્તારની લગભગ 20 સ્ટોલ છે. 20 સ્ટોલ માંથી 7 સ્ટોલ બીજા જિલ્લાના છે અને 13 સ્ટોલ ગીર સોમનાથ જિલ્લાના ગામડાના બહેનોના દર્શનાર્થી એમનો લાભ લઈએ અને આ વસ્તુ તેમને ઘરે બનાવેલી વસ્તુ છે, સારી વસ્તુ છે અને ઓર્ગેનિક છે, તેના માટે બહેનો પણ પગભર થાય અને લોકો લેનાર જે છે એને પણ ઓર્ગેનિક વસ્તુ મળે.
0: જગત મંદિર દ્વારકામાં ધજા ચડાવવા બાબતે છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે DYSP સાગર રાઠોડે વધુ માહિતી આપી.
2: બે યજમાનોને છેતરીને ખોટો દસ્તાવેજ બનાવીને તેમને ધજા વેચેલી હતી, જે સંદર્ભે તેમણે બંને યજમાનો પાસેથી 51,000 રૂપિયા, ટોટલ 1,02,000 રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં જમા લીધેલા હતા. નીલ યોગ્ય કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે સબબ આરોપીની તુરંત જ ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ આરોપીને હાલ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે.
0: આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાશે, જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિવિધ રમતના 17 ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરાશે. આ પ્રસંગે રમતોમાં વિશેષ યોગદાન આપનાર 2 દિગ્ગજોને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત થશે. ઉલ્લેખનીય છે કે હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદના જન્મદિનના સન્માનમાં દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના કાવલા ગામના પ્રકૃતિ પ્રેમી વિજેશ ગામિતે જંગલના ગુલાબજાંબુ એટલે કે સીડ બોલ દ્વારા ધરતીને હરિયાળી બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગાયનું છાણ, સેન્દ્રીય ખાતર અને માટીના મિશ્રણમાંથી બનેલા આ ગોળામાં દુર્લભ

0: વનસ્પતિઓના બીજ છુપાયેલા હોય છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ લાખો સીડ બોલ તૈયાર કરીને ડાંગના ઉત્તર દક્ષિણ રેન્જથી લઈને તાપીના સોનગઢ સહિતના વિસ્તારોમાં ફેંક્યા છે. આ અંગે પ્રાથમિક શાળાના શિક્ષક અયુબ ગામિતે પ્રતિભાવ આપ્યો.
1: અમારી શાળામાં પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામિત દ્વારા હર હંમેશને માટે બાળકોને પ્રકૃતિ વિશે શિક્ષણ આપવામાં આવે છે. તેઓ દર મહિનામાં એક વખત વિઝિટ મારે છે અને બાળકોને સીડ બોલનું વિતરણ કરે છે. એમની દ્વારા જે વસ્તુઓને શિક્ષણ આપવામાં આવે છે તે બાળકો અનુસરણ કરે છે અને પર્યાવરણની રક્ષણ માટે બાળકો શપથ લે છે.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં 10 વર્ષ બેમિસાલ અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. આ અંતર્ગત ત્રણેય જિલ્લામાં માતા અને શિશુ આરોગ્ય, સ્વૈચ્છિક રક્તદાન તેમજ બાળકોના નિયમિત આરોગ્ય તપાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિવિધ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં નવજાત શિશુઓ માટે બેબી કીટ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નેપાળમાં વિનાશક પૂરમાં રાજ્યના ગુમ થયેલા લોકોને શોધવા રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે કામગીરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગરમાં લઠ્ઠાકાંડના કેસમાં દિલ્હીથી 3 આરોપીની ધરપકડ કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC નેટના 84 વિષયોના પરિણામો જાહેર કર્યા અને આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાશે. રાજ્યના 17 ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: સંગીત સરિતા કાર્યક્રમ મેં નઈ શ્રંખલા સ્વર સાધના કી અનુપમ પરંપરા કિરાના ઘરાના હમ

0: नमस्कार, आकाशवाणी समाचार रिधि ऊंधाड़ वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आजथी उज्बेकिस्तानना प्रवासे, ताशकंदमां उज्बेकिस्तानना राष्ट्रपति साथे द्विपक्षीय वाटाघाटो करशे। नाणामंत्री निर्मला सीतारमण शिकागोमां मुख्य रोकाणકારો સાથે એક ગોળમેજી પરિષદ કરશે, જે 20 નાણામંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે। ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજું વિમાન મોકલ્યું। 320 ભારતીયો હજુ પણ સંપર્ક વિહોણા। રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયના પરિણામ જાહેર કર્યા। ભારતના વેલાવન સેન્થિલકુમારે બુડાપેસ્ટ સ્કોશ ઓપનનો ખિતાબ જીત્યો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાનના 2 દિવસના પ્રવાસ માટે રવાના થશે। ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર પ્રધાનમંત્રી તાશ્કંદની મુલાકાત લેશે। આ પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાનની 4થી મુલાકાત હશે। પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ મિરઝોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ કરશે। સાંભળીએ એક અહેવાલ।
1: इस यात्रा के दौरान दोनों नेता ताशकंद में द्विपक्षीय महत्व के सभी मुद्दों पर चर्चा करेंगे। भारत उज्बेकिस्तान के शीर्ष 10 व्यापारिक साझेदारों में से एक है, जिनके बीच द्विपक्षीय व्यापार लगभग $1 अरब का है। पिछले कुछ वर्षों में दोनों देशों के बीच कारोबार तेजी से बढ़ा है। चिकित्सा, खनन और रक्षा कुछ ऐसे महत्वपूर्ण क्षेत्र हैं जिनमें सहयोग की अपार संभावनाएं हैं। रक्षा क्षेत्र में भारत और उज्बेकिस्तान के बीच व्यापक सहयोग की शुरुआत हो चुकी है। सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, ताशकंद, उज्बेकिस्तान।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે। આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની 137મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે। હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે। આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે। આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 6 દિવસની મુલાકાત માટે અમેરિકા પહોંચ્યા છે, જે દરમિયાન તેઓ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે। આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ, સીઈઓ, પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે। આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રોકાણની તકો, આર્થિક પરિદ્રશ્ય અને ભારત અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરવાનો રહેશે। ત્યારબાદ તેઓ શિકાગોમાં વસતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ સંવાદ કરશે। નાણામંત્રી નોર્થ કેરોલિનાના એશવિલે ખાતે અમેરિકાની અધ્યક્ષ યોજાનારી G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નન્સની બેઠકોમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે। 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ બેઠકમાં વૈશ્વિક આર્થિક અને નાણાકીય સમુદાયો પર ક્યાંક મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવશે। આ બેઠક પૂરી થયા બાદ તેઓ ન્યૂયોર્ક જશે। ત્યાં તેઓ ન્યૂયોર્ક સ્થિત અગ્રણી કંપનીઓના સીઈઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે રોકાણકારોની બેઠક પણ યોજશે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી તમિલનાડુ, કર્ણાટક, કેરળમ અને લક્ષદ્વીપની 3 દિવસની મુલાકાત લેશે। આ પ્રવાસ દરમિયાન તેઓ શિક્ષણ, જાહેર સેવા, સાંસ્કૃતિક વારસો, ઉદ્યોગ, શૈક્ષણિક જોડાણ, મત્સ્યોદ્યોગ પ્રસાર સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લેશે। શ્રી રાધાકૃષ્ણન આજે તમિલનાડુના ઇરોડ ખાતે કોંગો વેલાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટ્રસ્ટના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે। ત્યારબાદ તેઓ બેંગલુરુ જશે।

0: છે, જ્યાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રામાકૃષ્ણન હેગડેની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે. આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ કેરળની મુલાકાત લેશે. બાદમાં તેઓ તિરુવનંતપુરમ જશે, જ્યાં તેઓ કેરળના મુખ્ય સાંસ્કૃતિક તહેવાર નિમિત્તે ઓણમ પેઝન્ટ્રીનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સોમવારે લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત દરમિયાન લક્ષદ્વીપના અગાતીની મુલાકાત લેશે. ત્યાં તેઓ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આયોજિત આઉટરીચ પ્રોગ્રામમાં હાજરી આપશે. નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે 1924 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 579 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 101 ઘાયલ લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 933 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 570 વિદેશી નાગરિકો હજુ પણ ગુમ છે. ભારતમાંથી 10 ટન માનવતાવાદી સહાય લઈને ત્રીજી ફ્લાઇટ ગઈકાલે સાંજે કાઠમંડુ માટે રવાના થઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બુધવારે અચાનક પૂરની દુર્ઘટના બાદ 320 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેથી ગુમ થયાના અહેવાલ પણ અત્યારે સામે આવ્યા છે.
1: विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने बताया कि सहायता सामग्री में पोर्टेबल जनरेटर, खाद्य सामग्री और जल शोधन की गोलियां शामिल हैं. डॉक्टर जयशंकर ने बताया कि बचाव अभियान के लिए चिकित्सकों, पैरामेडिक्स और रेकी टीम सहित 11 सदस्यीय दल भी मौके पर मौजूद है. उन्होंने नेपाल में राहत और बचाव कार्यों के लिए भारत का समर्थन दोहराया. विदेश मंत्रालय ने कहा कि नेपाल बाढ़ के बाद से 320 भारतीय नागरिकों से संपर्क नहीं हो सका है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने बताया कि लगभग 100 भारतीय मूल के लोग भी लापता हैं. नई दिल्ली में कल श्री जायसवाल ने कहा कि त्रिशूली वन जल विद्युत परियोजना में लगे 63 भारतीय नागरिकों को सुरक्षित बचा लिया गया है. तमिलनाडु के 21 भारतीय नागरिक काठमांडू से कल नई दिल्ली पहुंचे. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने नई दिल्ली में कल इन 21 तीर्थयात्रियों से मुलाकात की. उन्होंने बचा
0: પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલય પાસેથી અચાનક આવેલા પૂરમાં ગુમ થયેલા રાજ્યના લોકોને શોધવા માટે એક પ્રતિનિધિમંડળ નેપાળ મોકલવાની પરવાનગી માંગી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પરવાનગી મળ્યા પછી રાજ્યના મંત્રી, ધારાસભ્ય, આઈજી રેન્કના પોલીસ અધિકારી અને વરિષ્ઠ આઈએએસ અધિકારીનું પ્રતિનિધિમંડળ કાઠમંડુ મોકલવામાં આવશે. ગઈકાલે સાંજે ભવાની ભવન માં ગુમ થયેલા લોકોના પરિવારો સાથે વર્ચ્યુઅલ બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના 37 લોકો સત્તાવાર રીતે ગુમ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abid ને ફોલો કરશો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીની કિંમતોમાં પ્રતિ કિલોગ્રામ 3.89 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં સીએનજીની કિંમત 86.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. સુધારેલા નવા ભાવો આજે સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. યુજીસી નેટે 84 વિષયો માટે લેવાલ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે, જેમાં 4000થી વધુ ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશીપ માટે ક્વોલિફાય થયા છે. આ વર્ષે જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક ટાઈપિંગ, ભાષાંતર અને ભાષાને લગતી ભૂલો જોવા મળી હતી. નિષ્ણાંતોની સમિતિની તપાસ બાદ એનટીએ ત્રણેય વિષયોની પરીક્ષા ફરીથી લેવાનો આદેશ પણ આપ્યો છે. આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિવિધ રમતના 17 ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરાશે. આ પ્રસંગે રમતોમાં વિશેષ યોગદાન આપનાર 2 દિગ્ગજોને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં હોકી બંગાળ દ્વારા કોલકાતામાં તેના વાર્ષિક પુરસ્કાર સમારોહ 2026નું આયોજન કર્યું છે. આ સમારોહમાં બંગાળમાં હોકીના વિકાસમાં યોગદાન આપનારા ખેલાડીઓ, કોચ, અમ્પાયર, પત્રકારો અને સંગઠનોનું સન્માન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદના જન્મદિનના સન્માનમાં દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના અગ્રણી સ્કોશ ખેલાડી વેલાવન સંથિલકુમારે ફાઇનલમાં બાલાઝ ફારકાસને 3-0થી હરાવીને હંગેરીમાં યોજાયેલી બુડાપેસ્ટ સ્કોશ ઓપનનો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધા દરમિયાન વેલાવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના 18મા નંબરના ખેલાડી અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ ઇન યો એનજીને 3-0થી હરાવ્યો હતો. ત્યારબાદ સેમીફાઇનલમાં તેમનો મુકાબલો ભારતના વીર ચોટરાની સામે થયો હતો, જેમાં વેલાવને 3-2થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં નેપાળમાં પૂરથી સર્જાયેલી સ્થિતિ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, નેપાળમાં જોખમી સરોવરો ઓવરફ્લો થતા સ્થિતિ વણસી. સંદેશ લખે છે, તિબેટમાં ફરી તળાવો ઓવરફ્લો, નેપાળમાં ગામડા ખાલી કરાવાયા. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, પલ પલ પ્રલય કા

0: खौफ जील टूटी तो घर छोड़कर पहाड़ ऊपर भागे लोग। આ ઉપરાંત પાકિસ્તાન પીએમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સ્થળે પણ બેઠકની શક્યતા નહીવત અને હોર્મુઝ સંકટ, ભારતને કરોડોનું નુકસાન, ઈંધણની આયાત માટે 2 લાખ કરોડનો બોજ સહિતના સમાચારો વિવિધ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉઝબેકિસ્તાનના પ્રવાસે. તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ શિકાગોમાં મુખ્ય રોકાણકારો સાથે એક ગોળમેજી પરિષદ કરશે, જે 20 નાણામંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે. ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજું વિમાન મોકલ્યું. 320 ભારતીયો હજુ પણ સંપર્કવિહોણા. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયના પરિણામ જાહેર કર્યા. ભારતના વલાવન સેન્થિલ કુમારે બુડાપેસ્ટ સ્કોચ ઓપનનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
3: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
2: ના પપ્પા.
3: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
2: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
3: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષીકુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
4: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. હવે સાંભળશો એક ગીત, જે લેવામાં આવ્યું છે ફિલ્મ કાજલમાંથી. ગીત રચના સાહિરની છે, સંગીત આપ્યું છે રવિએ, સ્વર આશા ભોંસલેનો.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: कार्यक्रम चित्रलोक में अब वक्त है एक छोटी सी ब्रेक का।
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
3: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
4: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।
5: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને।
6: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
5: કઈ ઓફર?
6: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
5: બસ એટલું જ?
6: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત।
5: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી।
6: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા।
7: દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
8: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
7: ના પપ્પા।
8: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે।
7: તો આપણે મચ્છર ને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
8: એકદમ સરળ છે, મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે। આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરે। ફ્રીજ ની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડા ની નીચે મૂકવામાં આવેલ ટ્રે માં જમા થયેલ પાણી ને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે।
7: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે।
8: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।

0: દોસ્તો 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9:10 થઈ છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોક આ ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
6: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
7: પૂજા પ્લસ,
8: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
9: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
8: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: સવારે 10:00 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
6: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
6: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
10: દાદા, આ કયો પ્લાન છે?
11: ડેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
10: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
11: કેમ?
10: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
11: ઓ, થેન્ક્સ કપૂ, બચાવી લીધો. આલે, તારી સમજદારીનું ફળ.
10: RBI કહે છે, સ્માર્ટ બનો,
12: કૂલ રહો.

0: बताओ, वक्त है कार्यक्रम चित्रलोक में एक अंतराल का।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોક આ ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
5: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
6: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: तेजस फिल्म से गीत सुन रहे थे आप श्रेया घोषाल और शाश्वत सचदेव की आवाज में कुमार के बोल थे शाश्वत सचदेव का संगीत। और इसी गीत के साथ कार्यक्रम चित्रलोक अब यहीं समाप्त करने की दीजिए आज्ञा पूजा नरानिया को। आप सभी को मेरा प्यार भरा नमस्कार।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ
2: અને ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ।
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: पूजा प्लस रावपुरा वडोदरा।

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 10:10 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે

0: વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. પ્રસ્તુતિ વિભુ જોશી.

શબ્દનો સંગાત, એને મળ્યો સૂરનો સહવાસ, ત્યારે થયું શબ્દો થકી કવિતા અને સૂરો થકી સરગમનું સુરમ્ય સર્જન. અને એ શબ્દો કવિતા એની કથા વ્યથા અનુભવ પ્રસંગ સંબંધ આનંદ વેદના અને સ્વ અનુભવને એક એને અનુરૂપ સ્વર અને સંગીત સંયોજન મળ્યું. ત્યારે એ સ્વ અનુભૂતિની પોતીકી ભાષાને સાંભળતી વખતે તદ્દન મૌનમાં પણ એક કિલ્લોલની અનુભૂતિ થાય. અને શબ્દો કવિતા જ્યારે પોતાની જ માતૃભાષાની હોય ત્યારે કવિના શબ્દમાંથી નાદનો કિલ્લોલ મળશે. અને એના થકી ગુજરાતી સુગમ સંગીતમાં સુરોની સાથે અક્ષરના મરકતા બોલ મળશે. અને એ અક્ષરના મરકતા બોલની અનુભૂતિ વિશે કવિ એમ કહે છે, જો તું મને શોધીશ તો નહીં દેખાવ, હું તો ભેજ જેવો છું હવામાં, તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં. અને એ શબ્દો દ્વારા આપણા શબ્દો કવિતા ગઝલના વિશ્વમાં પથરાઈ ગયેલ કવિ ગઝલકારની વાર્તા ગીતો ગઝલોની વાતો કરીએ. અને એ કવિ વ્યક્તિ વિશેષ જવાહર બક્ષીની વાતો ગીત

એમ કહે કે વિશ્વભર વિકરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. ત્યારે આંખો થકી કલ્પનાના વિશ્વમાં લઈ જઈને એ વાર્તા માંડે છે ખુલ્લા દ્વારની. અને એમાં એ વ્યક્તિની મનોદશા વિચારની વાતો કરતા એમ કહે કે ઓળંગ્યા સર્વ પહાડ નદી દરિયા વન ને રણ, એક ભીંત તૂટતી નથી તારા વિચાર.

જવાહર બક્ષી પોતાની સર્જકતા વિશે એમ કહે કે મેં શબ્દને અનેક ઇન્દ્રિય રૂપે માણ્યો છે. મેં અર્થ, ધ્વનિ, લય, સંગીત ઉપરાંત તેના સ્પર્શ, રંગ, રૂપ, રસ અને ગંધ આદિ અનેક તત્વોનું પાન કર્યું છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેથી પસાર થતા અનેક રંગો અને ચહેરા ઉપસ્યા છે, તેનો આનંદ લીધો છે. અને મિત્રો, એમના શબ્દોમાં જાણે કે એ આપણી સાથે વાત કરતા હોય એમ જ લાગે. જીવનની કઠોર વાસ્તવિકતાની વાત ગઝલમાં એ માંડે ત્યારે એ ગઝલના શેરમાં પણ મિત્ર સાથે જાણે વાર્તાલાપ કરતા હોય એવું લાગે. એમ કહે કે મેં હમદર્દીની દોસ્ત તારીએ પાસે પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી હતી? ફક્ત દેવા માટે દિલાસાઓ દે નહીં, તને ક્યાં છે મારી દશાનો.

મિત્રો, જવાહર બક્ષીએ કદાચ સ્વ અનુભવથી જ પ્રણય અને એ પ્રણય થકી ઉદ્ભવતી વિરહની વેદના એમના ખૂબ જ સરળ શબ્દોમાં આપણને સમજાવી છે. જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હોઈશ, દુનિયાથી દૂર આપમાં આવી ગયો હોઈશ, લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે લાગે છે પાછો ભાનમાં આવી ગયો હોઈશ. અને મિત્રો, 5, 6, 7 શબ્દના સમૂહને જ્યારે સ્વર અને સંગીતનો વિસ્તાર મળે છે ત્યારે

એક ખૂબ જ અદ્ભુત દૂરતા નિકટતાની જુગલબંધી અને એના જેવા બે સ્વર આપણને ગુજરાતી સુગમ સંગીતની એક અલગ જ કલ્પના અનુભૂતિના વિશ્વમાં લઈ

કાવ્યોના રૂપમાં આપણી સમક્ષ રજૂ કરી અને પોતાને પોતાના વિચારોને પ્રકટ કરતા એ એમ કહે કે એ રીતે છૂટો છવાયો થઈ ગયો, તમારી પાસે બોલાયેલા શબ્દો થઈ ગયો. અને વાસ્તવિક માનવ સંબંધો થકીના અનુભવથી એ એમ કહે કે આ મૂંગા શહેરમાં કોઈને કંઈ પૂછાય નહીં ને લાગણીના ચહેરાઓ ઓળખાય નહીં. અને એટલે જ તો એ કહે છે ને કે

મિત્રો, આટલા બધા શબ્દોની અનુભૂતિ, એના અનુભવની વાસ્તવિકતા અને એની ગઝલોના સર્જન કર્યા બાદ કેટલી નમ્રતાથી જવાહર બક્ષી એમ કહે છે કે ક્યાંયનો નહીં છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું, અને પોતાના અસ્તિત્વ વિશે એમ કહે કે જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ, પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ. મિત્રો, આવા જ સુંદર કવિતા, ગઝલ, સ્વર સંગીતના પ્રસંગમાં આપણે સૌ આ અવસરને માણીએ ત્યારે ભલે આ ક્ષણ રહે ન રહે, પણ એની અસર એના પછીના સમયમાં ચોક્કસ રહેશે જ. અને કવિના શબ્દોમાં કહીએ તો, ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ. પ્રસ્તુતિ વિભુ જોશી. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત, જેમાં આપ

વર્ષો કેટલાક લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો. પ્રથમ પ્રસ્તુત છે ફિલ્મ ચક દે ઇન્ડિયાનું આ ગીત. જયદીપ સહાનીની આ ગીત રચનાને સંગીત આપ્યું છે સલીમ સુલેમાને, સ્વર આપ્યો છે સુખવિંદર સિંહ, સલીમ મર્ચન્ટ, મેરિમ ડી ક્રુઝ અને સાથીદારોએ.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. દોસ્તો, આજે 29 ઓગસ્ટ, ભારતના રમત પ્રેમીઓ માટે ખાસ દિવસ, નેશનલ સ્પોર્ટ્સ ડે, એટલે કે રાષ્ટ્રીય રમત દિવસ. રમત એટલે માત્ર મેદાનમાં હાર કે જીત નહીં, રમત એટલે શિસ્ત, સંઘર્ષ, સતત પ્રયત્ન, ટીમવર્ક અને હાર્યા પછી ફરી ઊભા થવાની હિંમત. આજનો આ દિવસ ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આવો સાંભળીએ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનું આ ગીત, જેને સ્વર આપ્યો છે આરિફ લોહારે, ગીતકાર પ્રસૂન જોશી, સંગીતકાર શંકર અહેસાન લોય.

ટીમવર્ક અને હાર્યા પછી ફરી ઊભા થવાની હિંમત. આજનો આ દિવસ ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આવો સાંભળીએ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનું આ ગીત, જેને સ્વર આપ્યો છે આરિફ લોહારે, ગીતકાર પ્રસૂન જોશી, સંગીતકાર શંકર અહેસાન લોય.

0: ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
1: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
0: કેમ?
1: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
0: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારી નું ફળ.
1: RBI કહે છે, સ્માર્ટ બનો,
2: કૂલ રહો.
3: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
4: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
5: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
4: કઈ ઓફર?
5: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
4: બસ એટલું જ?
5: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
4: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
5: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
3: મિત્રો, વાત કરી આજના દિવસના પ્રેરણા સ્ત્રોત મેજર ધ્યાનચંદજીની. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905 રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેઓ ભારતીય હોકીના એવા મહાન ખેલાડી બન્યા કે તેમની રમતને જોઈને લોકો તેમને હોકીના જાદુગર કહેવા લાગ્યા. તેમની રમત માત્ર વ્યક્તિગત પ્રતિભાનું ઉદાહરણ નહોતી, તેમાં હતા અભ્યાસ, એકાગ્રતા, શિસ્ત, ટીમ ભાવના અને દેશ માટે રમવાનો જુસ્સો. તેમની સિદ્ધિઓએ ભારતીય હોકીને વિશ્વના રમતગમતના નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું. એટલે જ આજની તારીખે, આજના દિવસે તેમની જન્મજયંતિ ઉપર ભારત દેશ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવે છે. સાંભળીએ ફિલ્મ લગાનનું આ ગીત, AR રહેમાન અને સાથીદારોના સ્વરમાં. ગીત લખ્યું છે જાવેદ અખ્તરે, સંગીત આપ્યું છે સ્વયં AR રહેમાને.

0: તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણી મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
2: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

મિત્રો, મેદાન પર દોડતો દરેક ખેલાડી કદાચ માત્ર પોતાની ઝડપ માપી રહ્યો હોય છે, પરંતુ તેની પાછળ હોય છે પરિવારનું સ્વપ્ન, કોચની મહેનત, ટીમનો વિશ્વાસ અને દેશનું ગૌરવ. આજે આપણે આ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની સાથે સાથે એ દરેક ખેલાડીઓને નમન કરીએ જેમણે દેશનું ગૌરવ વધાર્યું છે. જે મહેનત કરે છે, પરસેવ વહાવે છે, હાર પછી ફરી ઊભો થાય છે અને દેશ માટે કંઈક કરી બતાવવાનું સ્વપ્ન જુએ છે. મેદાન

માં રમતી રમત માત્ર રમત નથી હોતી, એ જીવન જીવવાની કળા શીખવતી શાળા પણ હોય છે. આપ સૌને રાષ્ટ્રીય રમત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. રમત રમો, સ્વસ્થ રહો, રમતની ભાવના જગાવો અને ભારતનું ગૌરવ વધારતા રહો. જય હિન્દ, જય ભારત. સાંભળી આ ગીત, જે લેવામાં આવ્યું છે ફિલ્મ સંજુમાંથી. શેખર અસ્તિત્વની આ રચના છે, જેને સંગીત આપ્યું છે વિક્રમ મોન્ટરોઝે, સ્વર આપ્યું છે સુખવિંદર સિંઘ અને સાથીદારોએ.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ, જેમાં પ્રથમ સાંભળશો વિવાના સ્વરમાં આ ગીત, જે લેવામાં આવ્યું છે આલ્બમ વિવા રીલોડેડમાંથી.

સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ. શાનના સ્વરમાં સાંભળીએ આલ્બમ શાન વનમાંથી આ ગીત.

મિત્રો, વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ. હવે પ્રસ્તુત છે હરિહરન અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આ ગીત આલ્બમ તુમ આયેમાંથી.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ, અને અંતમાં આલ્બમ સોચતા હું માંથી સાંભળીએ બાબુલ સુપ્રિયોને.

દોસ્તો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત, જેમાં સાંભળશો સુપ્રસિદ્ધ પાર્શ્વ ગાયક મુકેશે ગાયેલા કેટલાક લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો. દોસ્તો, કેટલાક અવાજો માત્ર કાન સુધી નથી પહોંચતા, એ સીધા હૃદય સુધી પહોંચે છે. કેટલાક ગાયકો ગીત ગાય છે, પરંતુ કેટલાક ગાયકો ગીતને જીવે છે.

અને વાત જ્યારે એવા અવાજની થાય જેમાં પ્રેમની કોમળતા હોય, વિરહની વેદના હોય, જીવનની ફિલસૂફી હોય અને સામાન્ય માણસના હૃદયની લાગણી હોય, ત્યારે એક જ નામ યાદ આવે અને એ છે મહાન પાર્શ્વગાયક મુકેશજી. પ્રસ્તુત છે ફિલ્મ આનંદનું આ ગીત સલીલ ચૌધરીના સંગીત નિર્દેશનમાં. ગીત લખ્યું છે યોગેશે.

0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: એકદમ
2: સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
0: દોસ્તો, મુકેશજીનું પૂરું નામ હતું મુકેશચંદ્ર માથુર. 22 જુલાઈ 1923ના રોજ દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. રસપ્રદ વાત એ છે કે મુકેશજી શરૂઆતમાં માત્ર ગાયક બનવા માટે જ આગળ વધ્યા નહોતા, પરંતુ સંજોગોએ તેમને સંગીતની દુનિયા તરફ ખેંચી લીધા. તેમના અવાજમાં એક ખાસ પ્રકારની સરળતા હતી, ન કોઈ અતિશય દેખાડો કે ના અવાજનું અનાવશ્યક પ્રદર્શન. પણ જાણે કોઈ વ્યક્તિ આપણી બાજુમાં બેસીને પોતાના મનની વાત કરી રહ્યો હોય એવો અનુભવ થાય. હવે સાંભળીએ ફિલ્મ કભી કભીનું આ ગીત, જે લખ્યું છે સાહિરે, સંગીતકાર ખૈયામ.

0: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, डांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी। यह है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
1: दोस्तों, मुकेश जी ना शुरुआत ना गायकी ना समयगाड़ा मा કુંદનલાલ સાયગલનો તેમના પર ઘણો જ પ્રભાવ હતો, પરંતુ પછી તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને એ ઓળખ હિન્દી ફિલ્મ સંગીતનો અનિવાર્ય હિસ્સો બની ગયો અને અનેક અભિનેતાઓ માટે તેમનો અવાજ બની ગયો. સાંભળીએ ફિલ્મ હિમાલય કી ગોદ મેનું આ ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: મિત્રો, સંગીતકાર શંકર જયકિશન, સલીલ ચૌધરી, ખયામ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી જેવા અનેક પ્રતિભાશાળી સર્જકો સાથે મુકેશજીએ યાદગાર કામ કર્યું અને ગીતકારો શૈલેન્દ્ર, હસરત જયપુરી, યોગેશ, સાહિર લુધિયાનવી, સંતોષ આનંદ જેવા અનેક સર્જકોના શબ્દોને મુકેશજીના અવાજે વિશેષ ઊંડાણ આપ્યું. તેમની ગાયકીની અસર આજે પણ એટલી જ તાજી લાગે છે અને કદાચ આ જ કારણ છે કે પેઢીઓ બદલાઈ, સંગીતની ટેકનોલોજી બદલાઈ, સાંભળવાની રીત બદલાઈ, પણ મુકેશજીનો અવાજ હજી જૂનો થયો નથી. પ્રસ્તુત છે ફિલ્મ મધુમતીનું આ ગીત, જેમાં મુકેશજીને સાથ આપ્યો છે લતા મંગેશકરે. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર સલીલ ચૌધરી.

મિત્રો, કેટલાક ગીતો માત્ર સાંભળવા માટે નથી હોતા. કેટલાક ગીતો સાંભળતા સાંભળતા આપણે આપણા જીવનમાં કોઈ વ્યક્તિને યાદ કરીએ છીએ, કોઈ મિત્ર, કોઈ સંબંધ, કોઈ જૂની સાંજ. અને કદાચ એ જ મુકેશનીની સૌથી મોટી સફળતા હતી. તેમનો અવાજ પોતાના અને આપણા દરેકના જીવન સાથે જોડાઈ જાય છે. વાત કરીએ મુકેશજીની સિદ્ધિઓની, તો તેમણે અનેક સન્માનો મળ્યા. તેમણે ફિલ્મફેર બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ 4 વખત જીત્યો, ફિલ્મ અનાડી, પહેચાન, બેઈમાન અને કભી કભી માટે. પરંતુ તેમની કારકિર્દીની વિશેષ સિદ્ધિઓમાં એક મહત્વનું સ્થાન છે નેશનલ ફિલ્મ એવોર્ડ, જે 1974માં બનેલ ફિલ્મ રજનીગંધાના કઈ બાર યુ ભી હોતા હૈ ગીત માટે. મિત્રો, હવે પછીનું ગીત સાંભળીએ મુકેશજી અને કંચનના યુગલ સ્વરમાં. ફિલ્મ ધર્માત્માના ગીતને લખ્યું છે ઇન્દિવરે, સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

27 ઓગસ્ટ 1976 ના રોજ અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં તેમનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર માત્ર 53 વર્ષની હતી. પરંતુ આ 53 વર્ષના જીવનમાં તેમણે જે સંગીત સંપદા આપણને આપી તે આજે પણ અસંખ્ય શ્રોતાઓના હૃદયમાં જીવંત છે અને ચિરકાળ સુધી જીવંત જ રહેશે. પ્રસ્તુત છે ફિલ્મ શોરનું એ યાદગાર ગીત જેમાં મુકેશજીની સાથે છે લતા મંગેશકર. ગીત લખ્યું છે સંતોષ આનંદે, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: દોસ્તો, 93.9 મેગાહર્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણ થી બંધ કરે. ફ્રીજ ની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રે માં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની

સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની 4 દિવસની મુલાકાતે જવા રવાના થયા. નેપાળમાં આવેલા વિનાશકપુરમાં મૃત્યુઆંક વધીને 626 થયો. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરાઈ રહેલી રાહત અને બચાવ કામગીરી. ભારતે અમેરિકા પાસેથી જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ઇરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે તહેરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ અમેરિકા પ્રત્યે સાવધ પણ છે. આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રમતગમત મંત્રીએ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની 4 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન પૂર્વે તેમના નિવેદનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની તેમની મુલાકાત મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને આ ક્ષેત્ર સાથે સભ્યતા સંબંધોને ગાઢ બનાવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે શાસ્ત્રી સ્મારક અને મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે. તેમણે નોંધ્યું હતું કે આ કેન્દ્રો બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. અમારા સંવાદદાતાએ વધુ વિગતો આપી.
1: વિશાલ, પ્રધાનમંત્રી

0: कि जो ये मध्य एशियाई देश उज्बेकिस्तान की यात्रा है, ये उनकी चौथी यात्रा है और इस यात्रा के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी और उज्बेकिस्तान के राष्ट्रपति शौकत मिर्जियोयेव के बीच तमाम मुद्दों पर बातचीत होगी जिससे दोनों देशों के बीच सहयोग बढ़ सके। लेकिन जो प्रमुख मुद्दे हैं उनमें निवेश बढ़ाने, व्यापार को दोगुना करने, रक्षा, डिजिटल कनेक्टिविटी, ऊर्जा, शिक्षा और लोगों के बीच आपसी सहयोग और संवाद बढ़ाने को लेकर खास बातचीत होगी। विशाल, दोनों देशों के बीच कनेक्टिविटी भी एक बहुत बड़ी अड़चन है व्यापार को आगे बढ़ाने में, तो इस विषय पर भी चर्चा होने की उम्मीद है। विशाल।
1: પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સદીર જાપારોવના આમંત્રણ પર બિશ્કેકમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી છઠ્ઠી વિશ્વ નોમાડિક રમતોના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી આપશે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે, જ્યારે 2000થી વધુ લોકો હજુ પણ ગુમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 320 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થયો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આશરે 100 ભારતીય નાગરિકો પણ ગુમ થયા છે. શ્રી જયસ્વાલે ઉમેર્યું કે ત્રિશુલી એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા 63 ભારતીય નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન બાજુના આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમના પરિવારોના સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું હતું કે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોએ પણ 24 કલાક હેલ્પલાઇન શરૂ કરી છે. કંટ્રોલ રૂમના ટેલિફોન નંબરો 011-230-8871 અને 011-230-8879 તેમજ 011-230-1211 છે. વોટ્સએપ નંબર 9968291988 છે અને ઇમેઇલ situationroom@mea.gov.in છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ માટે ઇમરજન્સી નંબરો 9779851316807 અને 9779701705000 અને 9779810326117 છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ 86185142849005 છે. ભારતે જેવેલિન એન્ટીટેન્ક મિસાઇલ સિસ્ટમ ખરીદવા અમેરિકા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઇલનો ઉપયોગ ખભા પર રાખી કરવામાં આવે છે. બંને દેશો ભારતમાં તેના સંયુક્ત ઉત્પાદન માટે કામ કરી રહ્યા છે. ભારતમાં અમેરિકાના દૂતાવાસ અને કોન્સ્યુલેટે ગઈકાલે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ જેવેલિનની ખરીદી માટે પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા, જેનું અમેરિકા સ્વાગત કરે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે આ કરાર ભારતીય સેના માટે અમેરિકી સમર્થન દર્શાવે છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ મહિનાની 31મી તારીખથી સર્બિયાના બેલગ્રેડમાં યોજાનારી 2 દિવસીય ઉચ્ચસ્તરીય સ્મારક બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠકનો વિષય નિરપેક્ષતાની વારસો આજના વિશ્વ માટે બોધ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બેઠકનું આયોજન બિન સંયુક્ત ચળવળના રાજ્ય અથવા સરકારના વડાઓના પ્રથમ સંમેલનની 65મી વર્ષગાંઠની ઉજવણી માટે કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત આ ચળવળનો સ્થાપક સભ્ય છે, જે 121 વિકાસશીલ દેશોને ઐતિહાસિક મહત્વના પ્લેટફોર્મ પર એક કરે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારત આ ચળવળના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonet.gov.in/gu અને અમારા એક્સહેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્રીય વેરહાઉસિંગ નિગમ CWCએ મહારાષ્ટ્રના નાસિકથી તમિલનાડુના ચેન્નઈ સુધી આ સિઝનની બીજી કાંદા એક્સપ્રેસને રવાના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં CWCએ જણાવ્યું હતું કે આ પહેલ સપ્લાય ચેનને વધુ મજબૂત બનાવશે અને તમામ બજારોમાં ડુંગળીની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. વધુમાં આ પહેલ કાર્યક્ષમ લોજિસ્ટિક્સ, આવશ્યક ચીજવસ્તુઓની સરળ હેરફેર અને ગ્રાહકો માટે સ્થિર ભાવ સુનિશ્ચિત કરવા માટે CWCની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કિયાને જણાવ્યું છે કે તહેરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ અમેરિકા પ્રત્યે પણ સાવધ છે. તેમણે કહ્યું કે જો અમેરિકા કરારની શરતોનું પાલન કરશે તો ઇરાન પણ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં શ્રી પેજેસ્કિયાને કહ્યું કે રાજદ્વારી પ્રયાસોનું કેન્દ્રબિંદુ જૂન શાંતિ કરારનું ફરીથી અમલીકરણ હોઈ શકે છે. તેમણે નોંધ્યું કે

0: કરારના અસ્તિત્વ દરમિયાન ઇરાને આશરે 9 કરોડ બેરલ તેલ નિકાસ કર્યું હતું. શ્રી પેજેસ્કીયાનની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ઇરાન સ્થાનિક આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે. એક અલગ સંદેશમાં ઇરાનના સર્વોચ્ચ નેતા મોઝદબા ખામેનીએ ફુગાવા, બેરોજગારી, ભાવ અને બજાર વ્યવસ્થાપન, આર્થિક અને જીવલેણ પડકારો પર ગંભીર ધ્યાન આપવાની હાકલ કરી. તેમણે સ્થાનિક ઉત્પાદન પર વધુ નિર્ભરતા પર ભાર મૂક્યો અને જરૂર પડે ત્યારે જ આયાત કરવાનો આગ્રહ કર્યો. 18 જૂને અમેરિકા અને ઇરાન લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર પર પહોંચ્યા. કરારમાં 60 દિવસની અંદર વાટાઘાટો કરવાની વાત કહેવામાં આવી હતી, જે સમયમર્યાદા 17 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ વાટાઘાટોનો હેતુ અંતિમ કરાર સુધી પહોંચવાનો હતો, પરંતુ ગયા મહિને તણાવ વધ્યા બાદ તે અનિશ્ચિત બન્યો હતો. દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે દ્રઢ નિશ્ચય, શિસ્ત અને શ્રેષ્ઠતાની ભાવના એ ભારતની રમતગમત સંસ્કૃતિના મુખ્ય લક્ષણો છે. તેમણે રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારતીય હોકીની મહાન પ્રતિભાઓમાંના એક તરીકે મેજર ધ્યાનચંદ પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે ફિટ ઇન્ડિયા ચળવળને આગળ વધારવા દેશભરમાં 1 ઘંટા ખેલ કે મેદાન મેં કાર્યક્રમો ચાલી રહ્યા છે.
1: મેજર ધ્યાનચંદ જી કી જન્મ જયંતિ કો હમ નેશનલ સ્પોર્ટ્સ ડે કે રૂપ મે મનાતે હૈ. આજ નેશનલ સ્પોર્ટ્સ ડે કે અવસર પર સારે દેશ મે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કો આગે બઢાને કે લિયે 1 ઘંટે ખેલ કે મેદાન મે કાર્યક્રમ દિયા હૈ. મુજે ખુશી હૈ, મોદી જી કે નેતૃત્વ મે દેશ બદલ રહા, દેશ આગે બઢ રહા, નયા ભારત કા નિર્માણ હો રહા. નયા ભારત કે નિર્માણ મે દેશ કે યુવા ફિટ હો, સોસાયટી સ્વસ્થ હો, તભી સમૃદ્ધ રાષ્ટ્ર બનેંગે.
0: ભારતીય મહિલા હોકી ટીમને FIH મહિલા હોકી વિશ્વકપમાં 5મા સ્થાને રહેવા બદલ હોકી ઇન્ડિયાએ 50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાયેલી સ્પર્ધામાં ભારતે જર્મનીને 3-1થી હરાવ્યું. 1974માં પ્રથમ વિશ્વકપમાં 4થા સ્થાને રહ્યા બાદ આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની 4 દિવસની મુલાકાતે જવા રવાના થયા. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરાઈ રહેલી રાહત અને બચાવ કામગીરી. ભારતે અમેરિકા પાસેથી જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ઇરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે તહેરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ અમેરિકા પ્રત્યે સાવધ પણ છે. અને આજે રાષ્ટ્રીય રમત દિવસ. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રમતગમત મંત્રીએ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 PM પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોકીના જાદુગર તરીકે વિખ્યાત મેજર ધ્યાનચંદજીની જન્મજયંતીએ તેમના સન્માનમાં ઉજવાતા રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે તમામ ખેલ રત્નો અને રમત પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા અભિયાન થકી આજે સમગ્ર દેશમાં એક નવી ખેલ સંસ્કૃતિનો ઉદય થયો છે. ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા આયોજનના કારણે ગ્રામીણથી લઈ રાજ્ય સ્તર સુધી રમતવીરોની પ્રતિભા ઝળકી છે. શ્રી પટેલે રમતગમતને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ સશક્ત ભારતનું નિર્માણ કરવા પણ સૌને અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે રાજ્યમાં આગામી સમયમાં રાષ્ટ્રમંડળ રમત અને વિશ્વસ્તરની રમત યોજાય તેવી માળખાકીય સુવિધાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે રાજ્યની યુવા પેઢીને લાભ થશે. અમદાવાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ બાળકોને મોબાઈલ ફોનની લતથી મુક્ત કરવા રમતગમતને સૌથી મહત્વનો વિકલ્પ ગણાવ્યો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ બનાસકાંઠામાં ગિલ્લી દંડા સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે હોકીના મહાન ખેલાડી અને દેશના ગૌરવ મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓ તથા દેશ માટે તેમના અમૂલ્ય યોગદાન અંગે માહિતી આપી હતી. આ સાથે જ મંત્રીશ્રીએ કહ્યું હતું કે બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધે અને તેમની પ્રતિભાને યોગ્ય તક મળે તે માટે ગિલ્લી દંડા સહિતની રમતને પ્રોત્સાહન અપાશે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે પરંપરાગત રમતોથી લઈ ઓલિમ્પિક રમત સુધી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
1: આ સ્પોર્ટ્સ ડેની આજે વિશેષતા એ છે કે આપણી પારંપરિક જે રમતો છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગિલ્લી દંડાનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની આજે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી અને કોઈ પણ માણસ આવીને રમી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રમતગમત વિભાગને અભિનંદન આપું છું કે તેમણે આ ખાસ પ્રકારના આપણું આવનારું જે ભવિષ્ય છે એને ધ્યાને રાખીને રમતોને વધુ કુશળ બનાવવા માટે આવી રમતોનું આયોજન કર્યું છે.
0: જૂનાગઢમાં

0: રમતગમત સંકુલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં એકત્રિત કરાયેલી 121 રક્તની બોટલ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ભાલા ફેંક, ગોળા ફેંક, દોડ અને રસ્સા ખેંચ જેવી રમત દ્વારા મેજર ધ્યાનચંદજીને યાદ કરાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ્સ, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને મોબાઇલ એપ પર પણ કરાશે. આ સાથે જ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ્સ પર પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી આજે મહેસાણાના વડનગરમાં યોજાયેલી ડમરૂ યાત્રામાં જોડાયા હતા. 108 કલાકારોના નાદ સાથે ધાસકોડ દરવાજાથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી ડમરૂનો ગુંજારાવ ગુંજ્યો હતો. આ સાથે જ ઐતિહાસિક નગરીમાં આસ્થા અને કળાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી.
1: સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જયારે ઉત્સવ ઉજવાતો હોય ત્યારે વડનગરની પવિત્ર ભૂમિ અને એમાં હાટકેશ્વર દાદાનું સ્થાન એટલે ખૂબ આ પવિત્ર ભૂમિ છે અને એમાં આજે આવીને મને પણ ખૂબ આનંદ થયો છે અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે બધા સમગ્ર નગરજનો પણ જોડાયા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ડમરૂ યાત્રા યોજાય છે.
0: ગીર સોમનાથમાં જૂના સોમનાથ મંદિરમાં તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજવાદા દ્વારા વિશેષ પૂજા કરી સારા વરસાદ માટે મહાદેવ દાદાને કામના કરવામાં આવી. આ અંગે સમાજના ટ્રસ્ટી ફાલ્ગુન જાનીએ વધુ માહિતી આપી.
2: ગુજરાત ઉપર જે વરસાદનું સંકટ છે એ ભગવાન સોમનાથ દાદાને અમે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આજે પ્રાર્થના કરી છે કે ગુજરાતની અંદર ઘણા સમયથી વરસાદ ખેંચાઈ ગયો છે એ સારો વરસાદ થાય ભગવાન સોમનાથ દાદાને એવી પ્રાર્થના કરી છે. અને ખાસ કરીને નેપાળમાં જે કંઈ પણ બનાવ બન્યો છે એમાં જે લોકોના મૃત્યુ થયા છે તે બધાની આત્માને પણ શાંતિ મળે એવી ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં અમે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રાર્થના કરીએ છીએ.
0: તાપીમાં ઉકાઈ બંધનું જળસ્તર તેના રૂલ લેવલ એટલે કે મહત્તમ સપાટીને પાર થઈ ગયું છે. જોકે બંધના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા તંત્ર દ્વારા હાઇડ્રો પાવરના ચારેય એકમ બંધ કરી પાણી સંગ્રહની કવાયત હાથ ધરાઈ. આગામી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પાણી સંગ્રહની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ હાલ બંધમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી.

0: छाय गीत में आज के लिए बस इतना ही। अब दीजिए अपनी दोस्त नेहा शर्मा को इजाजत। कार्यक्रम के प्रस्तुतकर्ता राघवेंद्र सिंह नेगी।
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
3: વિવિધ ભારતી, રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન. થોડી દેર મેં સુનવાયેંગે કાર્યક્રમ તરાને નયે પુરાને.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
5: श्रोता मित्रों, 93.9 मेगाहर्ट्ज पर आप ट्यून करियो छे विविध भारती नु वडोदरा केंद्र. सवारे 8:30 लोकप्रिय हिंदी फिल्मी गीतों नो कार्यक्रम चित्रलोक, जेना प्रायोजक छे
6: अशोका द ग्रेट एक्सक्लूसिव એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
7: પૂજા પ્લસ,
8: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
9: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
8: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
7: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
6: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
7: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
6: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે ખેડૂતોને અપાયેલી મુદતમાં 15 દિવસનો વધારો કરાયો. નેપાળમાં આવેલા વિનાશક

0: પૂરની ઘટનામાં રાજ્યના 25 લોકો ગુમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની વચ્ચે આગામી 5 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી. અને ગાંધીનગરમાં સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે છોટાઉદેપુર, રાજકોટ અને આણંદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે ખેડૂતોને અપાયેલી મુદતમાં 15 દિવસનો વધારો કરાયો. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતો, ધારાસભ્યો અને સંસદસભ્યો સહિતના આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે ઉત્પાદકોને સમયસર સાધનો પહોંચાડવા પણ અપીલ કરી.
1: ખેડૂતો દ્વારા, મંત્રીશ્રીઓ દ્વારા, ધારાસભ્યો અને સંસદસભ્યો દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા રજૂઆતો મળી કે જે ઓજારો છે અને સાધનો છે એ ઉત્પાદકો ખેડૂતોને સમય મર્યાદામાં પહોંચાડી શકે એમ નથી. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને માનની ગોપીનભાઈના નેતૃત્વમાં ચાલતી સરકાર એમના માર્ગદર્શન નીચે એક મહત્વનો નિર્ણય કે જે પાત્રતા ધરાવીને મંજૂર થયા છે એમને વધારાના 15 દિવસ ખરીદવા માટેની મંજૂરી એ વધારવામાં આવી છે.
0: નેપાળમાં આવેલા વિનાશક પૂરની ઘટનામાં રાજ્યના 25 લોકો હજી પણ ગુમ હોવાના અહેવાલ છે. SEOC એટલે કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના જણાવ્યા મુજબ અમદાવાદના 8, આણંદના 5, ખેડાના 3, રાજકોટ, વલસાડ, ગાંધીનગર અને સુરતના 1-1, મૂળ ગાંધીનગરના પણ અમેરિકાના નાગરિક એવા 3 લોકો ગુમ હોવાનું જણાયું છે. દરમિયાન નેપાળ પ્રવાસે ગયેલા અમરેલીના કામત પ્રસાદ ચૌહાણ પૂરની અસરથી સંપૂર્ણ સલામત હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ગઈકાલે સાંજે તેમના સેવક સાથે થયેલી વાતચીત મુજબ હાલ તેઓ સ્થાનિક આશ્રમમાં રોકાયા છે. અમદાવાદના ગુમ થયેલા દંપતી મિહિર પટેલ અને કિન્નરી પટેલના પરિવારના સભ્ય ઉત્પલ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
2: સરકાર કી ઓર સે લગાતાર હમારે સંપર્ક મેં હૈ દિલ્હી સે લેકે અહેમદાબાદ કલેક્ટર તક ઓર વો લોગ ભી લગાતાર હમારે સે ઇન્ફોર્મેશન લે રહે હૈ કે ગ્રુપ કે કિસી કા કોન્ટેક્ટ હુઆ નહીં હુઆ ઓર સરકાર નેપાલ ઓર ચાઇના કી ગવર્નમેન્ટ કે સાથ ભી બિલકુલ લગાતાર સંપર્ક મેં હૈ પર અભી તક કોઈ જાણકારી પક્કી મિલ નહીં પાઈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ્સ, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને મોબાઈલ એપ પર કરાશે. આ સાથે જ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ્સ પર પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વિચરતી વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ અને આત્મનિર્ભરતા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ગાંધીનગરમાં DNT એટલે કે વિમુક્ત જાતિઓના મુક્તિ દિવસ નિમિત્તે યોજાયેલા વિશેષ સમારંભને સંબોધતા શ્રી વાજાએ તમામને વિકસિત સમાજના નિર્માણ માટે 5 સંકલ્પ લેવડાવ્યા હતા. તેમણે યુવાનોને ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ, નવી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, AI અને ડિજિટલ કૌશલ્ય શીખીને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. મોરબી માર્કેટિંગ યાર્ડની આગામી 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. આ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, જ્યારે ઉમેદવારો આગામી 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલે જણાવ્યું.
3: મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો આજે ફોર્મ ભરવાનો દિવસ છે. આવતીકાલે ચકાસણી છે. 2-9 તારીખે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે અને નિર્ધારિત સંખ્યા કરતાં જો વધારે ઉમેદવાર ઉમેદવારી કરશે તો 9 તારીખે મતદાન અને 10 તારીખે મતગણતરીની જોગવાઈ છે. અત્યાર સુધીમાં ખેડૂત વિભાગમાં 22 ફોર્મ ઉપડેલ છે અને વેપારી વિભાગમાં 6 ફોર્મ ઉપડેલ છે. ખેડૂત વિભાગમાં 10 બેઠક માટેની આ ચૂંટણી છે અને વેપારી વિભાગમાં 4 બેઠક માટેની આ ચૂંટણી છે. ખેડૂત વિભાગમાં 1507 મતદાર છે, વેપારી વિભાગમાં 51 મતદાર છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/

0: @jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ભાવનગર રેલવે મંડળમાંથી પસાર થતી વેરાવળ ગાંધીનગર કેપિટલ વેરાવળ દૈનિક એક્સપ્રેસ અને ભાવનગર વેરાવળ ભાવનગર દૈનિક પેસેન્જર ટ્રેનમાં વધારાના જનરલ કોચની વ્યવસ્થા કરાશે. સોમનાથ દર્શન માટે આવતા મુસાફરોની સુવિધા માટે આગામી 1-11 સપ્ટેમ્બર સુધી આ વ્યવસ્થા રહેશે તેમ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 8 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 8 મિલીમીટર વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો. આ સાથે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 103% જેટલા વરસાદ સાથે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 75%થી વધુ વરસાદ થયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી અપાઈ નથી. હોકીના જાદુગર તરીકે વિખ્યાત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની સ્મૃતિમાં આજે રાજ્યભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચમાં કાળી તલાવડી વિસ્તારના રમતગમત સંકુલ ખાતે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં 179 ખેલાડી જ્યારે 17 અને 19 વર્ષથી ઓછી વયની બેડમિન્ટન સ્પર્ધામાં સ્પર્ધકો ખેલાડીઓ આગામી સમયે રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન ખેલ મહાકુંભની નોંધણી પ્રક્રિયાનો પણ પ્રારંભ કરાયો. ડાંગમાં વઘઈની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં કરાયેલી ઉજવણીમાં મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓને યાદ કરવામાં આવી હતી. તેમજ 45 વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ રમતગમત સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. તો બોટાદમાં પણ દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમતને અનિવાર્ય ગણાવ્યું છે. અમદાવાદના એક કાર્યક્રમમાં સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે આજના સમયમાં મોબાઈલની લત બાળકોના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહી છે. તેમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ રમતના મેદાનો છે. આ પ્રસંગે તેમણે કુરુક્ષેત્ર ગુરુકુળના પોતાના અનુભવ પણ યાદ કર્યા હતા.
1: इस समय बहुत बड़ी हमारे देश में नहीं विश्व भर के किशोर बालकों के लिए उभरते युवाओं के सामने चुनौती संकट खड़ा हो गया है मोबाइल और उसमें तरह तरह के ऐसी चीजें जो बालकों के लिए बहुत अच्छी नहीं मानी जाती उससे यदि बालकों को बचाना तो भाषणों से नहीं बचाया जा सकता उसका केवल और केवल एक तरीका खेल के मैदान.
0: ગાંધીનગરમાં આયોજિત સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે છોટાઉદેપુરે દેવભૂમિ દ્વારકાને, રાજકોટે જામનગરને અને આણંદની ટીમે બોટાદની ટીમને પરાજય આપ્યો. હવે આવતીકાલે ગ્રુપ ઈ, એફ અને જીમાં છોટાઉદેપુર અને વલસાડ વચ્ચે પહેલી, જામનગર અને મોરબી વચ્ચે બીજી તથા આણંદ અને સુરત વચ્ચે ત્રીજી મેચ રમાશે. અત્યાર સુધી રમાયેલી મેચ બાદ કચ્છ, બરોડા, ભાવનગર, અમદાવાદ અને રાજકોટની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે, જ્યારે બીજી 3 ટીમ આવતીકાલની મેચ બાદ નક્કી થશે. તો આગામી 2 સપ્ટેમ્બરે ફાઇનલ મેચ રમાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં 77મા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. દાંતીવાડા તાલુકાના રામછેડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં નદીઓના બંને કાંઠે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરાયો અને તેની શરૂઆત બનાસકાંઠાથી કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે ખેડૂતોને અપાયેલી મુદતમાં 15 દિવસનો વધારો કરાયો. નેપાળમાં આવેલા વિનાશક પૂરની ઘટનામાં રાજ્યના 25 લોકો ગુમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની વચ્ચે આગામી 5 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી અને ગાંધીનગરમાં સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે છોટાઉદેપુર, રાજકોટ અને આણંદની ટીમનો વિજય. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનના બે દિવસના પ્રવાસે તાશ્કંદ પહોંચ્યા. નેપાળમાં આવેલા વિનાશકપુરમાં મૃત્યુ આંક વધીને 626 થયો. આ કટોકટીના સમયે તાત્કાલિક સહાય બદલ નેપાળ સરકારે ભારતની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતને પોતાની સભ્યતા, વારસા, સંસ્કૃતિ અને ક્ષમતાઓમાં વિશ્વાસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં ભારતના વ્યાપક વિકાસ, સુધારાઓની ગતિ અને લાંબા ગાળાના રોકાણ માટેની તક અંગે ચર્ચા કરી. યુક્રેનના પાટનગર કીવ નજીક રશિયાના ડ્રોન હુમલામાં 37 લોકોના મોત અને મહાન ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનના બે દિવસીય મુલાકાત માટે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શૌકત મિર્ઝિયોયેવ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું. શ્રી મોદીએ જણાવ્યું કે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની તેમની મુલાકાત મધ્ય એશિયા

0: ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને આ ક્ષેત્ર સાથે સભ્યતા સંબંધોને વધુ ગાઢ બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે વેપાર અને રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઉર્જામાં સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વિકસિત ભારત અને વિકસિત ઉઝબેકિસ્તાનના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયોના મન કી બાત કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 137મો એપિસોડ હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરશે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થઈ ગયો છે, જ્યારે 2000થી વધુ લોકો હજુ પણ ગુમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 320 ભારતીય નાગરિકો હજુ પણ સંપર્ક વિહોણા છે. નેપાળ સરકારે આ કટોકટીની ઘડીમાં ભારતની તાત્કાલિક સહાય માટે પ્રશંસા વ્યક્ત કરી છે. નેપાળે ભારતના પ્રયાસોની પ્રશંસા કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદાર ગણાવ્યા. નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ જણાવ્યું હતું કે પૂર પછી ભારતથી ખાસ પુરવઠો હવાઈ માર્ગે મોકલવામાં આવ્યો હતો અને ભારતે પુનઃનિર્માણ માટે સહાયનો સંકેત આપ્યો છે. 26 ઓગસ્ટથી ભારતે નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 57 ટનથી વધુ રાહત પુરવઠો મોકલ્યો છે. નેપાળની વિનંતી પર તબીબી કર્મચારીઓ અને ટનલ બચાવ નિષ્ણાતો સહિત 11 સભ્યોની ભારતીય ટીમ પણ સ્થાનિક અધિકારીઓની મદદ કરવા માટે નેપાળ પહોંચી છે. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભારત સરકારની ચિંતા અને સહાય માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર વ્યક્ત કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કહ્યું કે ભારત નેપાળમાં કટોકટીની પરિસ્થિતિ અંગે ચિંતિત છે. લખનૌમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત નેપાળને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે અને ભારત પાડોશી દેશને સતત સહાય મોકલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બુધવારે આવેલા પૂર દુર્ઘટના બાદ નેપાળમાં અત્યાર સુધીમાં 88 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની 6 ફોરેન્સિક નિષ્ણાંત ટીમો આજે કાઠમંડુ પહોંચે તેવી અપેક્ષા છે, જેથી નશ્વર અવશેષોની ઓળખ માટે ડીએનએ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં મદદ મળી શકે. ટનલ રેસ્ક્યુ રિકનેસ માટે એક વિશેષ ટેકનિકલ ટીમ ગઈકાલે કાઠમંડુ પહોંચી હતી અને અસરગ્રસ્ત વિસ્તારમાં ટનલ રેસ્ક્યુમાં મદદ કરવા માટે કામ શરૂ કર્યું હતું. તેમની ભલામણને આધારે ભારતની એક વિશેષ ટનલ રેસ્ક્યુ ટીમ આજે સાધનો સાથે નેપાળ પહોંચે તેવી અપેક્ષા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે જણાવ્યું છે કે ભારત ફક્ત એક મુખ્ય અર્થતંત્ર તરીકે જ નહીં પરંતુ એક એવા રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે જેને તેના સભ્યતા, વારસા, સંસ્કૃતિ અને ક્ષમતાઓમાં વિશ્વાસ છે. લખનૌમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે જ્યારે ભારત આજે બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે.
1: वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का ये परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે 2 દિવસીય પ્રવાસના ભાગરૂપે કેરલમ પહોંચશે. તેઓ અલ્પુઝામાં મુખ્ય મલયાલમ દૈનિક કેરલ કૌમુદીની 115મા સ્થાપના વર્ષ સમારોહમાં સામેલ થશે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ પથનમથિતામાં કેરલની પ્રસિદ્ધ અરનમુલા નૌકાદોડનું ઉદઘાટન કરશે. પંપા નદીમાં વાર્ષિક નૌકાદોડમાં 51 સ્નેકબોટ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિના પ્રવાસને પગલે સમગ્ર રાજ્યમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે અમેરિકાના શિકાગોમાં ભારતના વ્યાપક વિકાસ, સુધારાઓની ગતિ અને લાંબા ગાળાના રોકાણ માટે વધતી જતી તકો પર ચર્ચા કરી. તેમણે અગ્રણી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે ઉચ્ચસ્તરીય વ્યાપાર ગોળમેજી બેઠકને સંબોધિત કરી. તેમણે કહ્યું હતું કે ભારતમાં રોકાણનો અર્થ વ્યાપક બજાર, ટકાઉ આર્થિક વિકાસ, કુશળ પ્રતિભા, વિશ્વકક્ષાનું માળખાગત સુવિધા, અદ્યતન ટેકનોલોજી અને એક દાયકાના સુધારા છે. આ બેઠકમાં ભારતમાં ઉત્પાદન ભારત અને વિશ્વ માટે પર કેન્દ્રિત હતી. ચર્ચામાં ઉત્પાદન, એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી, નાણાકીય સેવાઓ, માળખાગત સુવિધાઓ,

ખાદ્ય પ્રક્રિયા, સંરક્ષણ અને અદ્યતન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં તકોને આવરી લેવામાં આવી હતી. ભારત આર્જેન્ટિના સંયુક્ત વેપાર સમિતિની ચોથી બેઠક બ્યુનોસ એરેસમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2025માં આર્જેન્ટિના મુલાકાત દરમિયાન સંમત થયેલી કાર્યયોજનાની સમીક્ષા કરાઈ હતી. બંને દેશોએ વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ખાણકામ, ઉર્જા અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં રોકાણની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષો આયુર્વેદ અને યોગ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ સંમત થયા. ભારત હવે આર્જેન્ટિનાનો પાંચમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આ પ્રયાસોથી ભારતીય ખેડૂતો અને નિકાસકારો માટે નવી તકો ઉભી થવાની શક્યતા છે. તેઓ કૃષિ વેપારને પણ વેગ આપશે અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. યુક્રેનની રાજધાની કીવ નજીક બુચા જિલ્લામાં આજે થયેલા ઘાતક રશિયન ડ્રોન હુમલામાં 37 લોકો માર્યા ગયા. સ્થાનિક પ્રાદેશિક લશ્કરી વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ હુમલામાં 50 રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું અને ઘણા ઘરો અને એક રેસ્ટોરન્ટમાં પણ ભીષણ આગ લાગી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે માયરા ગામમાં એક ગોદામ પર હુમલો થયો અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો, જેમાં વૃદ્ધો અને અપંગ લોકો માટેના કેર હોમ અને રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. હવામાન વિભાગે સોમવાર સુધી ઓડિશામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડું ચાલુ રહેવાની ધારણા છે. દરમિયાન બિહાર, પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની પણ આગાહી છે. મહિલા ક્રિકેટમાં T20 એશિયા કપમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત થાઇલેન્ડ સામે મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 શરૂ થશે. ભારતનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. સ્મૃતિ મંધાના ઉપકપ્તાન હશે. થાઇલેન્ડે ગઈકાલે હોંગકોંગ ચીન સામે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. મહાન ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ તમામ રમતગમત પ્રેમીના સમર્પણ, જુસ્સા અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનના 2 દિવસના પ્રવાસે તાસ્કંદ પહોંચ્યા. નેપાળમાં આવેલા વિનાશકપુરમાં મૃત્યુઆંક વધીને 626 થયો. આ કટોકટીના સમયે તાત્કાલિક સહાય બદલ નેપાળ સરકારે ભારતની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતને પોતાની સભ્યતા, વારસા, સંસ્કૃતિ અને ક્ષમતાઓમાં વિશ્વાસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં ભારતના વ્યાપક વિકાસ, સુધારાઓની ગતિ, લાંબા ગાળાના રોકાણ માટેની તક અંગે ચર્ચા કરી. યુક્રેનના પાટનગર કીવ નજીક રશિયાના ડ્રોન હુમલામાં 37 લોકોના મોત અને મહાન ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય રમતગમતની દિવસની ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.